0: πουλί.
1: Σαν το μη.
2: Σαν το μη.
0: Σαν το μη.
3: Διαούσι εξίτς λισά. Το πάσε μπικ βεγανάσι. Πάλι σιτς χραλαρίδα οτχμοτσδάτη τέτρι. Χαλίτσα οτχμοτσδάτς χραμετή λάρι. Πένζο χέρχι ασορμοτσδάτς χραμετή λάρι. Παλάχι σακρέτσι ασαμοτσδάτς χραλάρι. Μηδίας ματσιβάρι οτχάς οτχμοτσδάτς χραμετή λάρι. Έρτα δαογνίσνοτ μιχαούσις δαβαδεβίς δρε. Βάζι σουμπάνι τζούμπερ λεζάβα σοτσδά ορι. Πουαλίνκ πλάζα.
4: Σωρά τσενάχουλη business δάνα ζωγισένη πασχουσμ γεμπλόβα. Αμήτο μνηφνελοβανία σαν სარგებელი ბიზნესისთვის. Microbank EMBC გთავაზობს რეალურად საუკეთესო სარგებელს ახალვადიან ანაბარზე. ლარში ეფექტურ 13.5%-ამდე, დოლარში 6.8%-ამდე. EMBC-ში ყველა ანაბარი 100%-ით დაზღვეულია დეპოზიტების დაზღვევის სააგენტოს მიერ. გადაიაზრე ანაბარი, აირჩიე უკეთესი. EMBC Bank წერტილი G.
5: როდესაც ბიზნესი მზადაა განვითარებისთვის. რადიო დარდიმანდის სარეკლამო სამსახური 2-19-20-10.
6: საათის დარდიმა.
7: რუბრიკის სპონსორია რესტორანი დოლაბაუ. ფეხბურთის განწყობა და ქართული სტუმარმასპინძლობა. Телефоны 574-477-477.